0: बनेगी। मैं राजस्थान के युवाओं को इस रिफाइनरी की विशेष तौर पर बधाई देता हूं। आज का दिन साक्षी है कि बीजेपी सरकारें परियोजनाओं को सिर्फ शिलान्यास करके नहीं छोड़ती है, बल्कि हम उन परियोजनाओं को पूरा करने के लिए भी दिन रात एक कर देते हैं।
1: શ્રી મોદી કહ્યો કે પશ્ચિમ એશિયા સંકટ રે બાવજૂદ ભારત ટેમસર કરી જ્યા ફેસલા અસરદાર રણનીતિ સાધનારા સંતુલિત ઉપયોગ અર મજબૂત કૂટનીતિ રે પાણ એક ચુનૌતી રો કામયાબી સાગે સામો કિનો વ કહ્યો કે દુનિયારા કઈ દેશ ઈંધન રી પરેશાની જૂજ રહ્યા હા વાં વગતી ભારત આગેરી સોચ ઉ નીતિ અપનાર દેશ રી ઉર્જા હિફાજત તય કિની।
0: हमने संकट शुरू होते ही रिफाइनरी के सामर्थ्य पर फोकस किया। औद्योगिक काम के लिए जो गैस बनती थी उसकी जगह रिफाइनरी को रसोई गैस एलपीजी बनाने के लिए कहा गया और 7 दिनों के भीतर भीतर एलपीजी के उत्पादन में बढ़ोतरी हुई। पहले जो 35,000 मैट्रिक टन एलपीजी का उत्पादन देश में होता था, संकट के दौरान वो 54,000 मैट्रिक टन बढ़ गया।
1: प्रधानमंत्री कहे कि भारत तेल साफ करण रा बूता ने लगातार बधावन सागे आज दुनिया रो रिफाइनिंग बूता वालो चौथो मोटो देश बन गयो है। श्री मोदी कहो कि सरकार दुनिया माय तेल गैस रा संकट पीछे रसोई गैस रा मोल माथे काबू राखण माय कामयाबी हासिल कीनी। जलसारा दौरान वे नवी सरकारी नौकरी लागण वाला नौजवाना ने नौकरी लागण रा कागजात सौंपया। ई मौके प्रधानमंत्री रसोई गैस भरिया टैंकर ही रवाना कीना। શ્રી મોદી રિફાઇનરી રી મેઇન કંટ્રોલ યુનિટ રો દોરો કેરર કાચા તેલ ને સાફ કરણ રી પ્રક્રિયા તકનીક અર ઉત્પાદન ની જાણકારી લીની વે એક પેડ માં કે નામ અભિયાન રાતે રિફાઇનરી પરિસર માં ખેજડી રો પૌધો ઈ રોપ્યો। કાર્યક્રમ માં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પ્રધાનમંત્રી રો આભાર જતાતા થકા તેલ સાફ કરણ રા કારખાના રા ઉદ્ઘાટન ને રાજસ્થાન સારું માથો ઊંચો કરણ વાળો બતાયો। શ્રી શર્મા કહ્યો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રી અગવાઈ માં પૂરો દેશ અર રાજસ્થાન લગાતાર વિકાસ કર્યો હે।
2: આજ કા યે ઐતિહાસિક દિન કેવલ રાજસ્થાન કે લિયે હી નહીં બલ્કિ ભારત કે ઔદ્યોગિક આર્થિક વિકાસ કે લિયે ભી એક મીલ કા પથ્થર હે। મેં સભી પ્રદેશવાસીઓ કો આદરણીય પ્રધાનમંત્રી જી કે ऐतिहासिक सौगात रिफाइनरी के लिए बहुत बहुत बधाई और शुभकामना देता हूं। यह रिफाइनरी पश्चिमी राजस्थान को पेट्रोकेमिकल उद्योग का हब भी बनाएगी और यह सबसे बड़ी बात, इससे हमारे लाखों युवाओं को रोजगार के नए अवसर मिलेंगे। यह रिफाइनरी प्रदेश के समग्र विकास का ग्रोथ का इंजन साबित होगा।
1: कार्यक्रम में राज्यपाल हरिभाऊ बागड़े, पेट्रोलियम और प्राकृतिक गैस मंत्री हरदीप सिंह

0: કરસાન ભાઈ બાણો, એક બાર પેર છે આપકો કૃષક ચોપાલ કાર્યક્રમમાં ઘણો ઘણો સ્વાગત છે.
1: તો સંજુબેન કો ઓર
0: મુકટભાઈ કો
1: ઘણો ઘણો રામ રામ.
0: ઓર દેખ સંજુબેન, આપણે દેખ રહ્યા છે કે આપણે જો કરસાન સાથી જેવો આપણે ખેતીબાડી જે છે તો ઉમાં સમય કે સાથ આપણે દેખ રહ્યા છે કે પહેલી આપણે જો કરસાન સાથી જેવો માતા બહેને છે વો લુરો લબોરો કરે છે, નિરાય ગુડે કરે છે, તો હું શું આપણી જો ખેતીબાડી છે વા કતની બળે રહે છે.
1: દેખો પહેલી કી ખેતી કી ઓર આપણ અબકી ખેતી ન કર સકા છા તો, લેકિન અબકા કિસાન સે આપણ યહી તો કે પૂછવા ચક ભાઈ, પાચી પારંપરિક રૂપ સે ખેતી કરો, જૈવિક ખેતી કરો, બહોત હી બડિયા રહેગી. અગર બડે ખેતી કરેગા તો બડે મુનાફો મિલેગા.
0: હા, પર આપણ દેખ રહ્યા છે કે ધીરે ધીરે સમય કે સાથ સાથ આપણો જો કરસાન સાથે જે આપણી માતા પણ નિરાય ગુડાઈ કરવા કી બજાય જાઓ છે બજારમાં ઓર દવાઈ લે આવો છે, અરે હું કોઈ સ્પ્રે કરી દેજે તો હું શું આપણી જો મિટ્ટી છે ઊંકી ઉર્વરા છે ક્ષમતા છે વા ખતમ હોતી જા રહી છે, જમીન કઠોર હોતી જા રહી છે, ઉપજાઉ પણ ખતમ હોતી જા રહી છે. તો અહીંયા વાત આવો આપણે કતાંય ધ્યાન રાખવા કી જરૂરત છે. અરે આજ આપણે વાત બી યહી કરી રહ્યા છે કે મિટ્ટી કી સેહત અર પ્રાકૃતિક ખેતી.
1: દેખો મુકુટભાઈ કતની બડે વાત છે યા કી, જેસે આપણે મિટ્ટી કી સેહત કે લીએ આપણ બડ્યા પ્રાકૃતિક ખેતી કરનું ચાહે, જે પ્રાકૃતિક ખેતી સે આપણે અધિક મુનાફો મિલે છે, તો આશે હી આપણ પુરાણા સમય કે અનુસાર આપણ ખેતી કરવા તો ખેતીમાં ભી સુધાર આવે છે. ઓર સબસે બડી વાત યા કી આપણી ટિકાઉ ભૂમિ રહે છે, તો હું ટિકાઉ ભૂમિ કે લીએ તો આપણે સબસે બડે ખેતી કરવા, જબી તો આપણી રાસાયણિક મુક્ત ઉર્વરક કી ક્ષમતા રહે છે, કીટનાશક રહે છે, તો હું આપણને ધીરે ધીરે કમ હોતો જાઉં છું.
0: યાની કી ખબર મતલબ હોય છે, જીવામૃત છે, બીજામૃત છે, દેશી જો ખાદ છે આખું આપણે પ્રયોગ કરા તો હું શું આપણી જો મિટ્ટી છે વો ભી બઢિયા રહેગી, જે સૂક્ષ્મ જીવ છે વો ભી જીવિત રહેગા, અરે વો જીવિત રહેગા જબી આપણી મિટ્ટી બઢિયા રહેગી, મિટ્ટી કી જે નમી છે જલધારણ કી જે ક્ષમતા છે વો ભી બઢી રહેગી, ઓર મિટ્ટી કો ઉપજાઉ પણ બને રહેગો.
1: ઓર દેખો સહી વાત છે કે જેસે આપણે પ્રાકૃતિક ખેતી કરવા, મિટ્ટી કો સ્વાસ્થ્ય કો ધ્યાન રખવા, ઉકો સુધાર કરવા, ઉકો રખરખાવ રખવા, જબી તો મિટ્ટી બઢિયા રહે છે, તો ઈક લેક આપણી નમી ભી હોણી ચાહે, જે જલધારણ કરવા કે આપણે ક્ષમતા હોણી ચાહે જે હું મિટ્ટી માં, તો અસે હી પ્રકાર સે આપણે ખેતી કી જતની ઉપજાઉ ભૂમિ રખવા, ઉતની જ્યાદા આપણે ફસલ માં આપણી અવશેષ કા રૂપ માં જેસે આપણે મલચ હોય છે યા કઈ પ્રકાર કી રહે છે ડેચા રહે છે, તો ઊ પ્રકાર સે અસી ખાત અપનાવો તો આપણે ઊ ખાસ આપણી જમીન રહે છે વો ભી કઠોર ન હો. ઓર દૂસરી વાત આપણી જમીન

0: મેં ભી ફાયદો રહેજો
1: સાચી
0: ઉસે
1: વાત આપને કે આપને વાત કરી ફસલ અવશેષ કી તો ઘણી વાર દેખવામાં આવે છે આપણે સોના બીચા કરસાન સાથે જે ફસલ અવશેષ રહે છે ડંટલ જે રહે છે તો આગ રખ દેવું છે તો યા ચોખ્ખી વાત કોઈને કરસાનભાઈ ભણાવો આગ રખવા કી બજાય તો આપણો વખત ત્યાં જો કલ્ટિવેટર ચાલે છે તો ઉસે વખત ત્યાં મિટ્ટીમાં મિલા દેવા તો ઓ ભી ખાદ કો કામ કરે છે અરે હો શકે તો ફેર વખત ત્યાં આપણે બહાર નિકાલ કે જો ગડ્ઢા વગેરે આપણે રહે છે તો ઉમ ડાલ દેવા આગ રખવાશું તો આપણે જો મિટ્ટી કી જે ઉર્વરા ક્ષમતા છે વખત મોતી જરી છે
0: છિડકાવ કરવો ચાહીએ છિડકાવ શકાય કે જો ભી ઉમે કીટ રોગ રહે છે કાર્બન રહે છે પદાર્થ રહે છે તો ઉ સબ નષ્ટ હો જાવ છે આપણી જમીન રહે છે અપઘટક રહે છે તો ઊંકો તાઈ ભી આપણને ફાયદો મળી જાવ છે
1: ફાયદો મળે છે તો કરસનભાઈ ભણાવો આપણે તો એ ખબર છે કે આપણે ત્યાં મિટ્ટી કી સેહત સુધારવા કે લેકર પ્રાકૃતિક ખેતી કરવી પડેગી ઓર જે રાસાયણિક જો ખાદ છે ડીએપી છે યુરિયા છે વાંક ત્યાં કમ સો કમ પ્રયોગ કરવી પડેગો તભી આપણી જો ફસલ છે વા બઢિયા રહેગી આપણી જો મિટ્ટી છે વા બઢિયા રહેગી ઓર સંજુ ભણ આપણે વાતચીત જારી રખાણા પણ યા સુણા આપણો ઉપયોગી સંદેશ
2: જલવાયુ ઓર ઉર્જા યહ યુનેસ્કો કા સંદેશ હૈ જલવાયુ પરિવર્તન કા સબસે બડા કારણ હૈ માનવ દ્વારા કિયા ગયા જીવાશ્મ ઈંધન કા ઉપયોગ જૈસે કોયલા તેલ ઓર ગેસ સબસે જ્યાદા પ્રભાવ કોયલા ડાલતા હૈ ઓર ગેસ વ તેલ ભી બહોત ગ્રીનહાઉસ ગેસીસ છોડતે હૈં હાલાંકિ અબ વિકાસશીલ દેશો કા યોગદાન બઢ રહા હૈ લેકિન અમીર દેશો ને પહેલે કદમ ઉઠાને મેં દેરી કી હૈ આબાદી કે બઢને ઓર આર્થિક વિકાસ સે ઉર્જા કી માંગ બઢતી હૈ સૌર પવન સમુદ્ર જૈવ ઓર ભૂતાપ જૈસે સ્વચ્છ ઉર્જા કે બિના જલવાયુ લક્ષ્ય હાસિલ નહીં કિયે જા સકતે હૈ યહાં એક રોચક તથ્ય હૈ કઈ દેશ 2030 તક જીવાશ્મ ઈંધન ઉર્જા કા દુગના સે ભી અધિક ઉત્પાદન કરને કી યોજના બના રહે હૈ જો પેરિસ સમજોતે કે 1.5 ડિગ્રી સેલ્સિયસ લક્ષ્ય સે અધિક હૈ
0: તો મુકુટભાઈ દેખો આપણે બહુત હી બડિયા ચર્ચા કરી છે પ્રાકૃતિક ખેતી કે આપણ સુરક્ષા રક્ષા કી પ્રકાર સે કરા છા તો દેખો યે તો વોહી આપણી ચર્ચા કી બાત પર દેખો કિસાન સાથિયા કો ભી મન હો રહ્યો છે કે બીજ બીજમાં મનોરંજન કરવો જરૂરી છે તો મારો ભી મન હો રહ્યો છે કે ક્યો ના આપણ મનોરંજન કરવા કે લેકર લોકગીત સુનલા
1: હા સંજુ ભણિયા તો આપને બહુત હી બડા વાત કહી કે મારે ભી મન કર્યો છે તો ફેર આવો સુન લે આપણે બડા શોખ લોકગીત